વિચાર સાધુ સંગ કરી દેશાગ્રહ કટીએ જમકી પાસા જીવ ચાર પદાર્થ હરતી સેવા પાર જાત જપ લખ પેવા કામ ક્રોધ કલભ કર કાંગર કાટે પૂરન હોય આસા જીવ પૂર્ણ ભાગ પે જિસ પ્રાણી સા સંગ મિલે સરંગ પાણી નાનક નામ વિસર્યા જિસ અંતર પરમાન ગ્રસ્ત દાસા જીવ માજ મહલા પંજમા સિમરત નામ હૃદય સુખ પાયા કર કૃપા ભગતિ પ્રગટાયા સત સંગત મેલ હર હર જપ્યા બિનસી આસરુ ગાજિયો જા કે ગ્રહ નવ નિધ પાઈ તસ મેલ્યા તિસ પા પૂર્વ કમાઈ જ્ઞાન ધ્યાન પૂર્વ પરમેશ્વર પ્રભ સબના ગલ્લા જી ગાજ્યો ગાજિયો ખિન મેં થાપ થાપણ હારા આપ એકંતી આપ સારા દેવ નહીં જગ જીવન દાતા દર્શન દિઠે લેન બજોગા જીઓ અંચલાય સબ શિષ્ટ તરાઈ અપના નામ આપે જ પાઈ ગુરબોહિત પાયા કૃપા તે નાનક સુરસન જોગા જીઓ માજ મહલા પંજમા સોઈ કરના જે આપ કરાય જિથે રખે સાં ભલી જાય સોઈ સિયાણ સો પતવંતા હુકમ લગે જિસ મન જસ મીઠા જીઓ સપરોઈ એકતા એકત ધાગે જિસ લાએ લે સો ચરની લાગે ઊંડ કમલ જિસ હોય પ્રગાસા તિન સર્વસ નિરંજન દીઠા જીઓ તેરી મહેમા તું હૈ જાણે અપના આપ તું આપ જાણે હા બલહારી સંતન દેવે જિન કામ ક્રોધ લો મીઠા જીઓ પીઠા જીઓ તું નિરવૈર સંતેરે નિર્મલ જિન દેખે સબ ઉતરે કારમલ નાનક નામ ત્યાય ત્યાય જીવે નિંચ્યા પરો પૌડી પીઠા જીઓ માજ મહલા